0: 너 뻑쳐 너 비뻑쳐 서드 인디스 뻑쳐
1: 소디스 FM 93.2 MHz
2: 깨보
3: 먹고 있겠어 한번 볼래 하세요
4: मापनी कोई के संग बोला सेना।